0: ભાઈને બોનો, ઘર થકી નીકળતે વખતે કોઈ આપણો ઇંતજાર કરી રહ્યું હે. માની દુઆ, પિતાની ઉમ્મીદ, નિસોરની મુસ્કાન.
1: હોવે એટલે ગાડી ધીરે ચલાવો, હેલ્મેટ પહેરો, સીટ બેલ્ટ લગાડો.
0: એક નાની સી સાવધાની હેતી જિંદગી બચાડી લેગા. સડક સુરક્ષા અપનાવો, કેમકે ઘેરે કોઈ આપણું ઇંતજાર કરી રહ્યું હે.
1: વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
2: आप सभी सुन रहे हैं आपका अपना सामुदायिक रेडियो वागड़ रेडियो 90.8 FM.

0: કિસાન ભાઈ બન અને ગીતને બાદ એક વખત ફેરી આપ સબનું સ્વાગત કરા હા આપણે આજની કાર્યક્રમ ખેતીવાડી મેં નિઝિમ કી ગીતે કે પહેલે આપને વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાતે કરવા રહા કે પશુને દૂધ ઉત્પાદન આપણે હરતે વધાવી શકા તો કિસાન ભાઈ બન આના વિશેની જાણકારી આલવા બદલે આજે આપણે સ્ટુડિયોમાં મનીષજી સર આવ્યા હે એ આપણને બતાડેંગા પશુને બારામાં કે પશુને આપણે દેખભાળ આપણે હરતે કરી શકા ને આ દૂધ ઉત્પાદન આપણે હરતે વધાવી શકા તો પહેલે હામરી લાણાની વાતે ને મોરે કરા આપણી વાતે
1: સર નમસ્કાર
2: નમસ્તે અંજલિ જી
1: સર આપકા બહોત બહોત સ્વાગત કરતે હૈ વાગડ રેડિયો પરિવાર મેં
2: જી આપકા ધન્યવાદ
1: સર જૈસા કે આપ હમારે કાર્યક્રમ ખેતીવાડી સે નિરંતર જુડતે રહેતે હૈ ઓર ખેતી સે જુડી પશુપાલન સે જુડી હુઈ ઢેર સારી જાણકારી આપ હમારે કિસાન ભાઈ બહેનો કો દેતે હૈ ઓર હમ દેખતે હૈ કે હમારે જો વાગડ ક્ષેત્ર કે કિસાન ભાઈ બહેન હૈ વો ખેતી કે સાથ સાથ પશુપાલન કરતે હૈ ક્યુંકી હમ દેખતે હૈ કે પશુઓ સે ઉન્હેં દૂધ ઉત્પાદન કે સાથ સાથ અનેક પ્રકાર કે જૈવિક ખાદ ભી પ્રાપ્ત હોતે હૈ જો ઉનકે ખેતી કો બહોત હી અચ્છી તરીકે સે ઉપજાઉ બનાતે હૈ તો એસે મેં આજ કાર્યક્રમ મેં હમ આપસે યે જાનના ચાહેંગે કે પશુધન મેં દૂધ ઉત્પાદન બઢાને કે લિયે ક્યા ઉપાય કિયે જાતે હૈ ક્યુંકી હમ દેખતે હૈ કે હમારે જો કિસાન ભાઈ બહેન હૈ વો પશુપાલન તો કરતે હૈ લેકિન બહોત સી બાર જો ઉત્પાદન ઉન્હેં મિલના ચાહિયે વો નહીં મિલ પાતા હૈ એસે મેં હમારે જો કિસાન ભાઈ બહેન હૈ વો ઉન પશુઓ કો બેચ દેતે હૈ ઓર અપની જો ખેતી હૈ ઉસે યથાવત એસે હી રહેને દેતે હૈ તો એસે મેં ક્યા એસે ઉપાય કિયે જા સકતે હૈ જિસસે પશુધન કા જો ઉત્પાદન હૈ વો બઢ સકે
2: જી મેં સભી શ્રોતાઓ કો ઇસ વિષય પે બતાના ચાહુંગા કે પશુધન મેં દૂધ ઉત્પાદન બઢાને કે જો ઉપાય હૈ જિસકે પહેલે હમ યે જાનતે હૈ કે પશુધન કા જો પાલન હમ કરતે હૈ વો માત્ર દૂધ ઉત્પાદન કે લિયે નહીં કરતે હૈ
1: જી જી
2: પર પશુધન મેં દૂધ ઉત્પાદન એક મહત્વપૂર્ણ આર્થિક લાભ કા બિંદુ હોતા હૈ ચાહે હમ ઉસકા ઉપયોગ પરિવાર મેં કરતે હૈ યા કિસી પ્રકાર સે ઉસકે આર્થિક લાભ પાને કે લિયે
1: જી જી
2: તો દૂધ ઉત્પાદન વાસ્તવિકતા મેં હમારે યહાં કી જો નસલે હૈ જિનકો સ્થાનીય સ્તર પે પાલા જાતા હૈ ઓર સ્થાનીય નસલે હૈ તો ઉનસે જિતના દૂધ ઉત્પાદન મિલના ચાહિયે વો ભી ઉનકો નહીં મિલ પાતા
1: જી જી
2: તો ઇસકે લિયે તીન કારક મહત્વપૂર્ણ હોતે હૈ પહેલા હોતા હૈ પોષણ પ્રબંધન
1: જી બિલકુલ
2: દૂસરા હોતા હૈ હમારે જો પશુધન ચિકિત્સા કે પારંપરિક જ્ઞાન જો અબ હમારે પાસ સે લગભગ વિલુપ્ત હોતા જા રહા હૈ ઓર તીસરા હોતા હૈ પશુધન પ્રબંધન મેં પશુ કે આવાસ સહિત અન્ય સારી વ્યવસ્થાએં જિસકે કારણ કઈ બાર પશુ જો હૈ તનાવગ્રસ્ત રહેતા હૈ
1: જી બિલકુલ
2: તો ઇન તીન બિંદુઓ પે હમ બાત કરેંગે કે કિસ પ્રકાર સે ઇસકા પ્રબંધન કિયા જાય જિસસે હમારે પશુધન કા જો દૂધ ઉત્પાદન હૈ વો એક જૈસા બના રહે ઓર ઉનકી જિતની ઉત્પાદન ક્ષમતા હૈ ઉસ પૂરી ઉત્પાદન ક્ષમતા કા દૂધ હમ ઉનસે પ્રાપ્ત કર સકે
1: જી બિલકુલ
2: તો જૈસા કી હમને જો તીન બિંદુઓ પે બાત કી તો ખરાબ પોષણ પ્રબંધન પારંપરિક પશુ ચિકિત્સા વિધિઓ કી જાણકારી તો ક્ષેત્ર કે દૂધ કી પેદાવાર કી આવશ્યકતા હમારે યહાં પે જો હૈ વો ઉસ આવશ્યકતા સે દૂધ ઉત્પાદન વાગડ ક્ષેત્ર મેં કાફી કમ હૈ
1: જી બિલકુલ સર
2: અબ ઇસકે સાથ મેં યદિ દેખા જાય તો દૂધ કી પેદાવાર તો કમ હૈ હી હૈ દૂધ મેં જો વસા કી માત્રા હોના ચાહિયે યા પ્રતિશત હોના ચાહિયે વો ભી કમ હૈ
1: જી બિલકુલ
2: જૈસા કી હમ બાત કર રહે હૈ તો બકરી હો ગાય હૈ ભેંસ હૈ તો ઇનકી જો આનુવંશિક ક્ષમતા હૈ દૂધ ઉત્પાદન કી ઉસસે ભી કમ ઉત્પાદન અગર મિલ રહા હૈ તો હમકો ઇન ચીજો કો ધ્યાન દેના હૈ
1: જી જી
2: કે પશુધન કો ઉસકી આનુવંશિક ક્ષમતા સે પરે નહીં બઢા સકતે હૈ તો જો ભી હમારે યહાં કે સ્થાનીય પ્રજાતિયાં હૈ ઓર ઉનકી જો ક્ષમતા હૈ વો હમારે પશુપાલકો કો અચ્છી તરહ સે પતા હોતી હૈ તો હમ ઉસસે જ્યાદા દૂધ ઉત્પાદન કી ઉમ્મીદ તો નહીં કર સકતે હૈ તો યદિ કોઈ ઇસ તરહ કી ઉમ્મીદ કરતે હૈ તો ઉનકો યે ચીજ સમજના હોગી
1: જી બિલકુલ
2: પર યહાં હમ એક દૂસરી હી ચીજ દેખતે હૈ કે અધિકાંશ કિસાન અપને પશુધન સે વાસ્તવિક યા સંભાવિત દૂધ કી પેદાવાર ભી નહીં લે પાતે હૈ
1: જી બિલકુલ
2: યહ કુપોષણ કા મુખ્ય કારણ હો સકતા હૈ કે પશુ મેં કુપોષણ હો ઉનકો જિતની પોષણ કી આવશ્યકતા હૈ વો નહીં મિલ પા રહા હો જિસકે કારણ યે સમસ્યા હોતી હૈ ઓર ઇસી કે સાથ વિભિન્ન પ્રબંધન સે જુડી સમસ્યાએં
1: જી જી બિલકુલ
2: दूध उत्पादन को प्रभावित करती है।
1: जी बिल्कुल सर।
2: इसलिए दूध उत्पादन बढ़ाने का सबसे आसान तरीका पोषण संबंधी आवश्यकताओं और प्रबंधन पर ध्यान देना है।
1: जी बिल्कुल सर, आपने सही कहा, क्योंकि हम देखते हैं कि जब हम पशुपालन करते हैं तो इन तीनों बातों का हमें ध्यान रखना बहुत जरूरी होता है, क्योंकि हम देखते हैं कि पशुओं को अगर सही पोषण नहीं मिलेगा तो दूध उत्पादन जो है वो सही तरीके से नहीं हो पाएगा, और इसी के साथ उनके रहने की व्यवस्था, साथ ही पारंपरिक जो पशु चिकित्सा है उसका ज्ञान होना भी

0: આપણે ક્યારે વિચાર કર્યો હે કે ઝૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે, જેની હવામાં આપણે હાલ હ ઈ ભી આપણા થકી કઈ આશ રાખે હે. હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા. પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કિ આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણીને બચાડંગા ને આપણી ધરતીને જીવનદાન આલંગા. હવે પ્રકૃતિને બચાવો, ભવિષ્યને હદારો. હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે. વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: જો ચાહો તેજ દિમાગ ઓર સ્વસ્થ જીવન તો આયરન યુક્ત તત્વો સે ભરપૂર કરે ભોજન. ખૂન મેં આયરન તત્વો કી કમી હોને પર એનિમિયા રોગ હો સકતા હે. જલ્દી થકાન હોના, શારીરિક કમજોરી યા દસ્ત મેં કમી, સાંસ ફૂલના ઇત્યાદિ એનિમિયા કે લક્ષણ હે. લક્ષણ મહેસૂસ હોને પર અપને નજદીકી રાજ્ય સ્વાસ્થ્ય કેન્દ્રો મેં એનિમિયા કી નિઃશુલ્ક જાંચ કરાએ. હિમોગ્લોબિન કા સ્તર 7 સે કમ હોના અતિ ગંભીર સ્થિતિ કો દર્શાતા હે. એસી સ્થિતિ મેં ચિકિત્સક કો જરૂર દિખાએ ઓર ઉચિત ઉપચાર લે. આંગનબાડી કેન્દ્રો એવં રાજકીય સ્વાસ્થ્ય કેન્દ્રો મેં એનિમિયા ઉપચાર કી IFA ગોલિયા નિઃશુલ્ક ઉપલબ્ધ હે.
2: વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિત મેં પ્રસારિત.

આપે ક્યારે વિચાર કર્યો હે કે જૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે, ઝીણી હવામાં આપણે હાલ રહ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે. હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા. પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કિ આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણીને બચાડંગા ને આપણે ધરતીને જીવનદાન આલંગા. હવે પ્રકૃતિને બચાવો, ભવિષ્યને હદારો. હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે. વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત.

સેહત નું રાજ હું હે બોન અસલ આદત ને સહી ખુરાક હે બોન જિંદગી પર બાત ની શરૂઆત પાણી થકી કરું થોડું સુ વ્યાયામ ને તાત્કાળી ની જીવન જીવા ફલ સબ્જી રોજે ખા બીમારી ને દૂર ભગાવા જંક ફૂડ થકી દૂર રહ નીંદર પૂરી લ ને ખુશ રહ હોવે સેહત હે અસલી ધન આપણું આ જીવન નો સહારો હે આજ થકી આ રાજ ને અપનાવંગા ને જીવન ને સ્વસ્થ બનાવંગા હોવે સ્વસ્થ રહો ખુશ રહો કેમકે આ છે સેહત નું અસલી રાજ વાગ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત

ભાઈઓ બનો, આ તો હતી અમારી આજની સભા. અમે આશા કરા કે આજની સભા મેં પ્રસારિત થવા વાળા કાર્યક્રમ ગીત સંગીત આપને પસંદ આવ્યા હોંગા. આપને અમારા આજના કાર્યક્રમ કેવા લાગ્યા એને બદલે આપ અમને રાય સુઝાવ આપી શકો અમારે અણા પતા માટે. અમારું પતું હે વાગડ રેડિયો 90.8 FM, મુકામ પોસ્ટ કોપડા, વાગધરા કેમ્પસ, બાંસવાડા, રાજસ્થાન. અમારું પિનકોડ નંબર હે 327001. અજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારે અણા ફોન નંબર માટે. અમારું ફોન નંબર હે 9460051234. તો ભાઈઓ બોનો, આ તો હતી અમારી આજની સભા. બીજી સભામાં ફેરી મુલાકાત થાગા તારુદી આપની સાથી અંજલિનું રામ રામ.

ને દૂર ભગાવા, જંક ફૂડ થકી દૂર રહ, નીંદર પૂરી લ ને ખુશ રહ. હોવે સેહત હે અસલી ધન આપણું, આ જીવન નો સહારો હૈ. આજ થકી આ રાજ ને અપનાવંગા ને જીવન ને સ્વસ્થ બનાવંગા. હોવે સ્વસ્થ રહો, ખુશ રહો, કેમકિ આજ હે સેહત નું અસલી રાજ. વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મેં પ્રસારિત.

0: એવું કહેવાય જૈવરે એક બૈરું મજબૂત બને હે તૈવરે પૂરો પરિવાર મજબૂત બને હે
1: પણ મજબૂતી ખાલી શબ્દ કહેવા થકી નથી આવતી આવે હે અધિકાર થકી સુરક્ષા થકી અને આપણે અસ્તિત્વની પહેચાન થકી
0: જમીન પૈસા માટે બૈરાનું નામ એને હપનાનું પહેલું પગથિયું હે
1: એને મળે હે આત્મવિશ્વાસ રૂપિયાની સુરક્ષા અને આપણા ફેસલા ખુદ લેવાની તાકાત
0: તો આવો બનો આજે મળીને આવાજ ઉઠાવો એટલે હંગરી સૂર્યે હંગરી બોને હંગરી માય આપણા હકની જમીન માટે ગર્વ થકી ઊભી થઈ શકે
1: બોનને અધિકાર કેમ કે અધિકાર જ અસલી તાકાત હે
2: વાગડ રેડિયો એવમ વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત
1: અગર ચાહો તેજ દિમાગ ને સ્વસ્થ જીવન તો આયરન થકી ભરપૂર તત્વ નું કરો ભોજન હોવે કેમ કે ખૂન મે આયરન તત્વ ની કમી થકી એનિમિયા રોગ આપણને થઈ શકે જલ્દી થકાન થાવી શારીરિક કમજોરી યાદદાશ્ત મે કમી શ્વાસ ફૂલવું આ સબ એનિમિયા ના લક્ષણ હે
3: હોવે ભાઈ એન બોનુ આ લક્ષણ આપણને આપણે મય દેખાય તો આપણને આપણે પાય વાળા રાજકીય સ્વાસ્થ્ય કેન્દ્ર માટે જઈને એનિમિયા ની નિઃશુલ્ક જાંચ કરાવી સુવે
1: આંગણવાડી કેન્દ્ર ને રાજકીય સ્વાસ્થ્ય કેન્દ્ર માટે એનિમિયા ઉપચાર ની ગોળીએ નિઃશુલ્ક મળે હે
3: હોપે એનિમિયા થી બચવા બદલે આપણને ખવાના મે દાળ પત્તેદાર સબ્જી ગુડ બાજરા તિલ નીંબુ ને સંતરા ગોબી તરબૂચ આંવલા ટમાટર નું સેવન કરવું સુવે
1: હોવે આ સબ સાવધાની રાખંગા ને આ સબ સબ્જી ને દાળ ખંગા તો એનિમિયા થકી બચી શકંગા
2: વાગડ રેડિયો એવમ વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત